0: સંસદરા પાવર સત્રના પહેલા દિન આજ વિપક્ષના સદસ્યના હંગામાના કારણ કાર્યવાહીમાં અડચણ આવી. નીટ પેપર લીક અને રામ મંદિર ચઢાવવાના મામલામાં ચર્ચાની માંગ કરતા થકા કરી જ્યા શોર શરાબા વિશે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી કઈ દફા ટાળની પડી, જેમના બાદમાં કાલ તાઈ ટાળ દીધી છે. લોકસભામાં વિપક્ષના સદસ્યના શોરગુલ વિશે કેન્દ્રીય કાનૂન મંત્રી અર્જુનરામ મેઘવાલ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની તાદાદ વધારવાનો બિલ પેશ કર્યો. સર્વોચ્ચ ન્યાયાલયે ન્યાયાધીશો કી સંખ્યા સંશોધન બિલ 2026 નો મકસદ જજની તાદાદ મોજુદા 33 વધાર 37 કરવાનો હૈ. સત્ર શરૂ થવાનો પહેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખબર નવી સાથે વાતચીત કરતા થકા કહ્યો કે સક્રિય મોનસૂન રી ભાંત સંસદ રો સાર્થક સત્ર પૂરા દેશ સારુ ફાયદેમંદ ફે હૈ. પ્રધાનમંત્રી દેશ કાન્યુ લારલા એક મહિના માં હાસિલ કરી જે ઉપલબ્ધિયા માથે ગર્વ જતાયો. શ્રી મોદી કહ્યો કે દેશ માં નૌજવાનો ને બરકત સારું જરૂરી વાતાવરણ મિલ રહ્યો હૈ, જેનું નવા કામ કરણ અને ઉદ્યમિતા ને બધાવો મિલ્યો હૈ.
1: જહાં તથ્ય હોતે હૈ, જહાં તર્ક હોતે હૈ, વહાં તુફાન કે લિયે જગા નહીં હોતી. અગર તર્ક મજબૂત હૈ, તથ્ય મજબૂત હૈ, તો સત્ય ચિત્ત સે ભી અપની આવાજ કો બુલંદ બનાયા જા સકે. મેં આશા કરતા હું તર્ક ઓર તથ્ય કે સાથ સદન કી ચર્ચા કો સમૃદ્ધ કિયા જાય, હર આવાજ કો અવસર મિલે, હર વિચાર કો સમ્માન મિલે. યે સંસદ કી હમારી ભૂમિકા હૈ. મેં સભી સાંસદો સે બઢ ચઢ કરકે ઇસ સદન મેં હિસ્સા લેને કે લિયે નિમંત્રિત કરતા હું.
0: અજમેર રા હાથીખેડા માં ટાબરિયા સારો સૈનિક સ્કૂલ ખોલ્યો ચાવેલા. વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાની આજ ઇમરા કામ રી નીમ રખી. એ મોકે શ્રી દેવનાની કહ્યો કે રાજ્ય સરકાર બજેટ માં ઇમરો એલાન કી નો હો, અર ઓ સ્કૂલ લગભગ 15 મહિના માં બન ચાવેલા. સમગ્ર શિક્ષા અભિયાન રા તેત કરીબ 20 એકડ હલકા માં બનાયા જવા વાળા ઇ સૈનિક સ્કૂલ રા કામ માથે લગભગ 20 કરોડ રૂપિયા રો ખર્ચો આવેલા. આ સ્કૂલ ખુલ્યા પાછે અજમેર દેશમાં લડકિયા રી સૈનિક સ્કૂલ વાળા કુછ ચુનિંદા શહેરામાં ભેળો ભેજાવેલા. કોટા જિલ્લારા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં હવે ડિજિટલ પરામર્શ વ્યવસ્થા મુહૈયા કરાઈ ચાવેલા. ચિકિત્સા સ્વાસ્થ્ય વિભાગ આ સંસ્થાનામાં ઈ પ્રિસ્ક્રિપ્શન વ્યવસ્થા લાગુ કરવાનો ફેસલો કિન્યો હૈ. એનું મરીઝાને અસ્પતાલામાં લેણામાં લાગ અર પર્ચી બનાવવાની જરૂરત નહીં પડેલા. પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રના રજીસ્ટ્રેશન કાઉન્ટર માથે મરીઝાના ડિજિટલ ટોકન નંબર દિયો જાવેલા. ઓપીડીમાં ડોક્ટર બીમારી જરૂરી જાંચા અર દવાઈયા રો બ્યારો ઓનલાઈન દર્જ કરેલા. એણું મરીઝાની પૂરી જાણકારી આભા સ્વાસ્થ્ય કાર્ડ જોડ જાવેલા. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનરા રાજ્ય નિદેશક ડોક્ટર જોગારામ ઇબારામાં હુકમ જારી કરતી ના હૈ. ભીલવાડારા મહાત્મા ગાંધી અસ્પતાલમાં ઘણા જોખમવાળા ગંભીર હાલાતવાળી નો જાપો વેવણવાળી માયડાની સાર સંભાળ સારું ખાસ યુનિટ બનાવી છી હૈ. એ યુનિટમાં એડી માયડાની સગળી જાંચા વિશેષજ્ઞ ડોક્ટરોની લગાતાર નિગરાનીમાં કરી ચાવેલા. એ એકાઈમાં ખાસ જાંચા 24 ઘંટા કરી ચાવેલા. હાડોતી હલકારા ભમરાસા બંધમ હરીશચંદ્ર સાગર પરિયોજનાની નહેરમાં પાણી છોડ્યો જા રહ્યો હૈ. એણુ ખાનપુર પનવાડ અને સાંગોદરા કિસાનારી ધાન રી સાખ બચાવણ રી ઉમેદ બધકી હૈ. ઉર્જા મંત્રી હીરાલાલ નાગર બતાયો કે બારિશ રી કમ્યો સુકણ લાગી સાખા ને એણુ નવી જિંદગી મિલી હૈ.
2: लगभग ज्यादा तो किसान धान करते हैं, वहाँ नदी के प्रवाह से जो पानी आता है उससे वो धान उठाते हैं और वो केवल नहर इस बरसाती नहर है और उसमें इस बार पानी नहीं आने से किसानों ने धान तो उसमें रुपाई कर दी, लेकिन वो जो सूख रही है तो मैंने माननीय मुख्यमंत्री जी को आग्रह किया कि ये धान अगर हमारी बचाना है तो हमें बोरा से डेल से पानी छोड़ना चाहिए. तो उन्होंने मेरे आग्रह को स्वीकार करते हुए निर्देश दिए इस विभाग को और ये बहुत बड़ी राहत हमारे झालावाड़ क्षेत्र का खानपुर का परवाड़ क्षेत्र है, हमारा सांगोद का जो बोरीना अमृत कुआ किशनपुरा वगैरह की पंचायत है, उन सब के साथ राहत मिलेगी.
0: ચુરૂ જિલ્લામાં તારાનગર ના પ્રગતિશીલ કિસાન ઓમ પ્રકાશ સ્વામી રાષ્ટ્રીય બાગવાની મિશન રા તેજ ફલારો બગીચો લગાર ખેતી રો કામયાબ મોડલ વિકસિત કિન્યો હૈ. વે કહ્યો કે એણુ ખેતી માં ખર્ચો કમ વેવણ સાગે ઉપજ બધી હૈ.
3: मैंने यहाँ अपने खेत में लगभग 12 बीघा में अनार के पौधे लगा रखे हैं, 2 बीघा में किन्नू है, बोसनी है,

0: ભાઈએ દેખો કેટલી બઢિયા જાણકારી આપી કે મોસમી બીમારી અને વધારે કઈ લાગતા પહેલા આપણે સાવધાની રાખવી બહુ જરૂરી. અગર સાવધાની આપણે રાખી લીધી તો શાયદ આપણે બીમાર પડી શકો, ને અગર એવી સ્થિતિ થઈ જાય કે બીમાર થઈ ગયા તો પછી ડોક્ટર સાહેબે કહેતું કે સૌથી પહેલા ડોક્ટરને વટાડીને એની દેખરેખને આપણને દવાઈ કરાવીએ. કિસાન ભાઈએ દેખો સોરો પૂરો ભર્યો થતો હોય ને એક વાર ઠીક એવી કે દેખો બારિશ તો આવેગા તીવ્ર સંકલ્પ એ લેવું હોય કે આપણે પાણીનું સંચયન કરવું હોય, પાણીનું સંરક્ષણ કરીને આપણે અગર જે અબ્બાવાળી ભાવી પેઢી છે એને આ પાણીની તકલીફ નહીં પડે એના બદલે આપણે અવરોધકો સંકલ્પિત થવું પડેગા કે હંમેશા જલ હૈ તો કલ હૈ એમ કહી જહા. તો એ સ્થિતિમાં આપણને અવરોધકી એક માપદંડ બનાવવો પડેગા કે જે બી પાણી આવી રહ્યું હોય એનું સંચયન કરવું, સંરક્ષણ કરવું હોય આપણને. બુંદ બુંદ સિંચાઈ વાળી જે યોજના ચાલે એનામાં આપણી હિસ્સેદારી નિભાવવી પડેગા. તો આવી છોટી છોટી એવું કામ કરે આપણે તાકી એનાથી પાણીની બચત થઈ શકે. તો આ બી એક સંકલ્પ આપણે આજે સોરા ઉપર લઈ રહ્યા. દેખો સોરો પૂરો પડ્યો તો કોઈ કિસાન ભાઈઓને કાર્યક્રમમાં ટીમ બી ધીરે ધીરે પૂરો થયા, પણ એના પહેલા મારો વિચાર થઈ ગયો કે જાતે જાતે એક બઢિયા સુ ભાઈઓને ભજન સંભળાવો અને પછી બીજી વાત કરો.
1: ગજાનનમ ભૂત ગણાદિ સેવિતમ કપીત જમો ફલ ચાર ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશ કારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ.